કસેતા અલકાયાક નેકતંગ અભિજીત નિસ્કે સલ કનિલો જુદાઈ ફિલ્મની સંચિસલા ફલિન સમીરે સોમ્સ કનિલો યંગસ્ટિકન નદીમ શ્રવણ.